નવરાત્ર, નવદુર્ગાની ઉપાસનાનો આ છે ત્રીજો દિવસ. આ દિવસના દુર્ગા દેવી ચંદ્રઘંટા એમ કહેવાય છે. એ ચંદ્રઘંટાજીનું આપણે આ રીતે ધ્યાન કરીશું.

અનાથ, દીન, તૃષ્ણા અને કામનાઓથી વ્યાકુળ, ભયભીત, બંધનગ્રસ્ત આ જંતુ જીવની, હે દેવી, તમે જ એકમાત્ર ગતિ છો, આ જીવને તારનારા છો. હે દેવી દુર્ગે, આપના ચરણોમાં નમન નમન નમન. છેલ્લા શ્લોકમાં